ભેદ વિસ્માદ રૂપ વિસ્માદ રંગ વિસ્માદ નાગે ફિરહે જંત વિસ્માદ પૌણ વિસ્માદ પાણી વિસ્માદ અગ્નિ ખેડે વિડાણી વિસ્માદ ધરતી વિસ્માદ ખાણી વિસ્માદ સાદ લગે પ્રાણી વિસ્માદ સંજોગ વિસ્માદ વિજોગ વિસ્માદ ભૂખ વિસ્માદ ભોગ વિસ્માદ સિપ્ત વિસ્માદ